રંગત લાગે છે, બિહાની ઉઠલો નહીં આયકી, આમ જો સફાઈ કામ ઝપકે સરલો આસન કંડિક લાગે છે ને, નહાલે કંડિક લેટ ઉઠલો ને તો સફાઈ એ કહાં હશે, ઊન કહાં હશે, ડગરાઉન ની મીરે છે, કાયો હશે, ઉસન ને આમ કે ખૂબે લેટ હોન જાય છે. તો બહેન મન, બિહાને ઉઠતો આદત ખૂબે રંગત હોય છે.